ઠંડાઈ ભગતમાં આપણ કરા, દંત્યા કી ટર્મના આપણ કરા, ધનમાં આપણ થોડો શોક આરામ કર લ્યા, ક્યોંકિ અગર આપણ સ્વસ્થ રહેગા તભી આપણો જો કામ છે વો સમય પર પૂરો હો પાઓગો, અસ્વસ્થ રહેગા તો આપણો જો ખેતી બાડી કો કામકાજ છે વો ભી પ્રભાવિત હોગો। તો યા બાત આગો કરતાનો ભાઈ બહેનો આપણ જરૂર ધ્યાન રખાણા, અગર આપણ બહાર નીકળ લે છે દિનમાં તો સાવધાની રખાણા, હો શકે તો આપણ ગળામાં સ્યાપી વગેરે રાખા તાકી આપણે ગરમ જો હવા છે વે ન લાગ શકે, ઓ ઠંડા પેય પદાર્થ જે છે માકો આપણે સેવન કરા, સાથે જો આપણા જાનવર છે માકો ભી આપણે પૂરો ખ્યાલ રખાણા, વાંક તાંય આપણે છાયાદાર સ્થાન પર બાંધા, સમય પર વાંક તાંય ચારો ડાલા, સમય પર વાંક